0: 아니 자 내달아 너비되는 뉴스 다 좋아하세요 그 창조 창조세한데 자위 전에 치르잖아요 아 치지 응아지 니바다 라단의 좋아되는 때니 편선 대원 터봐 안저버시 비기 된적 니바 아 치서 그러고 다 다르게 니바로 보지 시바 리엔자 대답을 하다 창조세 그 때는 어 아 난강 오히 당라 정말 잘다 봐 오히 당라 정말 잘다 정말 잡아다 당세 되니 니 바로 라단의 좋아되라 때니 치지 응아지 니 편선 저버시 봐 창조하시 그 가데 라라도 맞아 봐이나 아 아니 난강 오 당라 오신 당즈마텔스 오신 당즈마텔 당즈마텔스 위가슬라 아니 대니니 그 가르서 그러고지 당화다 즈마텔아 대니니 저 점에도 보다 계산량 하자고 무대화존으로 보 창조 근도와 대인지스로 아 라단도 잡아달라 대니 아니 응아신인도 그 창조한다 보지 그 대인비 찬이 그 창조와서 안 되라 그런 코로나지 과랜동나지 난 저기 제동나지 여여 때문에 다 군자사게 차치처럼 제들은 단 대의 리스 제바게 빼지 dupiki tenan juu bada, chanjoki tenan juu bhi peji mambu jingyan da tsu doa yini ki ti ya pa yin na zayi chani nyingade chiri zina tan rabun rabu ji rwa chiri zayi dili ko di chanjo yin na ya kanta jan tanga trima trai hibi gasi la tanga tanga trima trai waga chichi ten nyingbo de kanta jan ko yuji ki tindil ko trida pa yin na yuji ki tindil yuede pa rabu ji rwa ta kade chepa rabu ji ya na tan di gasi la ko chichi ten nyi dēnsā chīchī tēnī yōsā kā yōtē tā cīzī lā nīs tēmā tēnkā ngā tū chēpān rābōjī xē nā, nī xē rūwān rābōjī pē nā, kō lā jōnōr zō nā xēn dēn hībī kā sā lā jōnōr zō mā tā xēn dēn bī kā chīchī tēnī kā nōsā kā yōtē kō tē cīzī ngī lā tēn dūwa tā ndē tā bā lā chērī sē dī lā, nī dē bī tēn karisa ku chechina bo yinba de chechina ngila matemi kasila ta ndatabila ane ku yechik tini dins de sesan rabuchi manduwa ta chirizina tangwa da drama trewi ku ngashu ku chechi teni ndu ku lada ku pa chanjo wa chan ku tengduwa tenyi ta ndatabila chirizina chanjo sene kati chepa rabuchi shena ta tenrechi ki toni shena matuli zayi chani chesai kurugu ayang ji rabon rabon rabuchi yawa chiri kitra ku gagina ki gagamon rabon dhuwa tenrechi yungindu us teni ta nyingba de chirizai dhili ta kiwaan doyu rumbu chiyege ani ngan tsundi ta lai njuba yin wad ma hii yombi kasila ani yaba chanjo saji di njuba saya chisun yorwa ta chanjo saji di njuba saya doyu rumbu chiyege sunbi ki chanjo saji saya nda ani ngan tsu haji ji kasila shao ngan shi pala chanjo wiki chanjo haji saya chiyorwa pechani yara langde sama saa tab langde sama saa sawa tang lamba ninju parula te di jani shao ngan shi chanjo gandwa ta tenregri si chiba tang ta ten ma yin pa ngan tsundi māgū cuñjā ngā nōng sūmbā māgū cuñjā ngā nōng sūmbī kī ngā sū pēchā kia nā chīndā dāng lā dhamā dhāl dhāb kā chē lā nā nyā dhāb nirrī kī kī sī jī bī kī jīng hīng hīng dāng nrā wī kī chāng shū shī tōng chī yor wā tā ndā dāng jīg bā ā rī sī ndā dāng rāw ā rī sī nā tā dāng rāw mā hīng sī kī wā dō kī rūmbu chī kī sūnyā kī chāng shū sā jī dīng jū bā sī yandā zā yī chā nī bē dēn cuñ bī kī chāng shū sā jī dō dē lā guā nā ngō rā bē nā kōng rī kī bē jī yāng dī sī ngā nī chāng bī yāng lā nrī dhāb bā chān nā bā wū dī bā chān nā dā lā nrī dhāb 단 최저의 디스로 고 빠질당 개념부 양대 체리즈는 창 창박의 양다 아 아니 따라서 봐 어 대소 안에 당 아니 총바 안다르 때문에 차죠 말 누구여스 디스로 도기로 뭐지 그 소나 그 차죠 사지는 유스야인데 하지 그 차죠당 진진신 그 차죠다 아니 만라스 너 저디 빼린 좀비 차죠라 거기 봐라 예세야 어떤 대리 일단 너 체리세들 아 아니 가상 그 좋아 대소 줄 거니 아 아니 사신 노디지
1: Tata che ji senpa de na pyo gyon lung chi nyin chi li khon khang ge son da lu chi lin chi ji hian la min ti ngan ju lin chi sen ji ro ga su hyo
0: ta de ding ngan su ani men ten ni ani bo gyon bo ji ksu bi ka ta la ra ge ten gin ju ba wo ta de ko ni ni ma jma yin chi ji ta do gyon bo ji ksu nga ke ten ni dun ba de lada kitani tenji njuba yengi nolo dunba de chere zina ani shawa jubi tani tang tsi ngashi ni chanjo wata wadzo ya ten dira chanjo tela ji ngibo gu chi jubi ki tani yana tsi ngashi ni chanjo wata dhubba si yeti kendo wa ta dunba de chere zi dira chanjo gu nolo yang ri ngiba shawa jubi ki tani tang yang tsi ngashi ni chanjo wata ta ndika zi chanjo sa te ani chi jubi ki mi mare zo te shawi mingshi shawa ngashi ni de chanjo wanchi pa